0: હેલો આકાશવાણી.
1: કઈ બોલતો
0: બોલા દાદા, કસે આહાત તુમ્હી?
1: અગદી મજે ગઈ. 10 તારખેલા હતી ચકતી દૃષ્ટિ થી, અને ત્યાં વખતે મૃત્યુ અંતર જગ પહોંચ્યા.
0: હો હો,
1: અસ્તિત્વ મળ્યા, અને પરત જીવન પર રક્તદાન, મૃત્યુ નંદ નેત્રદાન.
0: હો હો,
1: અને આને સંભાળવા છાન થઈ ગઈ સંગત ને
0: સાંગા ના
1: આશા ભોસલે, ગીતકાજી માહુકર, અને ચિત્રા પટેલ જગાચા પાઠીવર. તુલા પાહતે રે મી તુલા પાહતે, દરી આંદોલન મી તુલા પાહતે.
0: नक्की ऐकूया सर्व मिळून जगाच्या पाठीवर या चित्रपटातलं गीत.
1: धन्यवाद.